0: SBS, a world of difference. You're with SBS Gujarati on mobile, online and on radio.
1: આપ છો SBS ગુજરાતી સાથે મોબાઈલ પર, ઓનલાઈન અને રેડિયો પર.
2: કેમ છો ગુજરાતીઓ, સ્વાગત છે આપનું આજના ગુજરાતી કાર્યક્રમમાં. મિત્રો, આજનો રેડિયો કાર્યક્રમ કુલીન રાષ્ટ્રના વોઈ વુરુંગ લોકોની સત્તાની ભૂમિ પર આવેલા SBSના સ્ટુડિયોમાંથી રજૂ થઈ રહ્યો છે. આજનો કાર્યક્રમ શરૂ કરતા અગાઉ અમે આ ભૂમિના પરંપરાગત માલિક અને રખેવાળાઓનો સ્વીકાર કરીએ છીએ અને આપ સૌ ઓસ્ટ્રેલિયાના જે પ્રદેશમાંથી આ કાર્યક્રમ માણી રહ્યા છો તે ધરતીના માલિક એવા એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડના ગત, હયાત અને આવનારા વડીલોને પણ SBS ગુજરાતી સ્વીકારે અને સન્માને છે. આજે એટલે કે 5 જૂન અને શુક્રવારના કાર્યક્રમમાં હું સુષેણ દેસાઈ
3: અને હું વત્સલ પટેલ આપ તમામનું સ્વાગત કરીએ છીએ. શિયાળાની શરૂઆત બાદનો આ પહેલો શુક્રવાર છે અને સુષેણભાઈ, સવાર કપ કપાવથી ઠંડીથી થાય છે અને સાંજે હીટરના શરણે જવું પડે છે અને મેલબર્નમાં ગઈકાલે પડેલા ધોધમાર વરસાદે બપોરનો કૂણો તડકો પણ છીનવી લીધો, પરંતુ આજે કદાચ જરા વાતાવરણ થોડું સુખદ છે.
2: વત્સલભાઈ, આપણે માણસોને વરસાદ પડે નહીં, ગરમી પડે, ગરમી નહીં પડે, ઠંડી હોય કે નહીં હોય, આ બધી જ વસ્તુમાં વાંધો. માણસ તો મને કદાચ એવું લાગે છે કે સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે જે જોઈતું હોય છે એની પાસે હોતું નથી અને પાછું જ્યારે એને જોઈતી વસ્તુ મળી જાય ત્યારે જે છૂટી ગયું તેને યાદ કરીને તે દુઃખી થાય છે. શ્રોતા મિત્રો, આ અંગે તમને શું લાગે છે લખી જણાવો અમને. અમારો નંબર છે 0439-799-767. તમે અમને સિડની સમય બપોરે 2-3 દરમિયાન મેસેજ કરી શકો છો. તો શરૂઆત કરીએ આ કાર્યક્રમની ઓસ્ટ્રેલિયાના સમાચારથી.

નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો તારીખ 5 જૂન અને શુક્રવારના સમાચાર SBS ગુજરાતી પર. સુષેણ દેસાઈ પાસેથી શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. ઓસ્ટ્રેલિયામાં કાયમી રહેવાસીઓ એટલે કે પરમેનન્ટ રેસિડેન્ટ દ્વારા સરકારની હાઉસિંગ સપોર્ટ સ્કીમનો લાભ લેવા પર

0: રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. લેબર પાર્ટીના મંત્રી માર્ક બટલરે આ અંગે વિપક્ષની ચિંતાઓનો જડબાતોડ જવાબ આપ્યો છે. 2022માં લેબર સરકારે આ સ્કીમના નિયમો હળવા કર્યા ત્યારથી અત્યાર સુધીમાં 51,000 પરમેનન્ટ રેસિડેન્ટોએ સરકારના 5% ડિપોઝિટ પ્રોગ્રામનો લાભ લીધો છે. લિબરલ નેતા એંગસ ટેલરે જાહેરાત કરી છે કે તેઓ આ યોજનાનો લાભ ફક્ત ઓસ્ટ્રેલિયન નાગરિકો પૂરતો જ મર્યાદિત કરશે. પરંતુ માર્ક બટલરે ચેનલ 7ના સનરાઇઝ કાર્યક્રમમાં સ્પષ્ટ કર્યું છે કે આવું કરવું બિલકુલ વ્યાજબી નથી. બીજી તરફ એવી અટકળો પણ ચાલી રહી છે કે સંસદમાં વિવાદાસ્પદ ટેક્સ ફેરફારોને પસાર થતા રોકવા માટે કોએલિશન અને ગ્રીન્સ પાર્ટી સેનેટમાં એક સાથે આવી શકે છે. મંગળવારે નીચલા ગૃહમાં એક બિલ પસાર કરવામાં આવ્યું છે જેમાં આવતા વર્ષના જુલાઈથી જૂના ઘર પર નેગેટિવ ગિયરિંગ બંધ કરીને તેને માત્ર નવા ઘરો પૂરતું મર્યાદિત કરવાનો પ્રસ્તાવ છે. સાથે જ કેપિટલ ગેઇન ટેક્સમાં મળતું 50% ડિસ્કાઉન્ટ રદ કરીને તેને ફુગાવા સાથે જોડવામાં આવશે. જૂન મહિનામાં અંતમાં આ ટેક્સ ફેરફારોની તપાસ બાદ સેનેટમાં તેના પર મતદાન થશે. જો કે આ બિલ પસાર કરવા માટે તેને ગ્રીન્સના ટેકાની જરૂર પડશે, જે હજુ સુધી નિશ્ચિત નથી. લિબરલ સાંસદ જેન હ્યુમનું કહેવું છે કે આ બિલ અંગે હજુ વધુ બારીકાઈથી તપાસની જરૂર છે. વાત કરીએ એક હચમચાવી દેતી ગુનાહિત ઘટનાની. ગ્રામીણ વિક્ટોરિયાના બેન્ડિગોની એક શેરીમાં રસ્તા પર સૂઈ રહેલા 41 વર્ષના વ્યક્તિ પર 6 જેટલા કિશોરોના જૂથે હુમલો કરીને તેને છરીના ઘા માર્યા હતા, જેને કારણે તેની હાલત અત્યંત ગંભીર છે. પોલીસના જણાવ્યા અનુસાર છરી વાગ્યા પછી લોહીલુહાણ હાલતમાં આ વ્યક્તિ ઝઘડા બાદ પાસેના સ્પોર્ટ્સ બારમાં પહોંચ્યો હતો. ત્યાં પેરામેડિક દ્વારા તેને પ્રાથમિક સારવાર આપીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય સ્તરે નજર કરીએ તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એવા દાવાઓને તદ્દન ખોટા ગણાવ્યા છે કે તેમના દેશની અર્થવ્યવસ્થા ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. તેમણે સ્વીકાર્યું કે વધતી જતી મોંઘવારી એક સમસ્યા જરૂર છે, પરંતુ તેમણે લીધેલા કડક નિર્ણયો હવે સારા પરિણામો આપી રહ્યા છે. પુતિને એમ પણ કહ્યું કે યુક્રેનમાં ચાલી રહેલા સૈન્ય ઓપરેશન વચ્ચે રશિયાની અર્થવ્યવસ્થા નબળી પડી છે તેવું વિચારવું લોકો માટે માત્ર એક ખયાલી પુલાવ સમાન છે. સિડનીના લોકો માટે સારા સમાચાર છે. સિડની હાર્બરના 3જા વાહન ક્રોસિંગ માટે ટનલ બનાવવાનું કામ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. આ માટેનું પહેલું ટનલ બોરિંગ મશીન, જેનું નામ પાત્યગેરાંગ છે, તે આવતા અઠવાડિયે ખોદકામ શરૂ કરશે અને ફેબ્રુઆરીમાં તેનું કામ પૂરું કરશે, જ્યારે બીજું મશીન બરંગારુ જુલાઈમાં કામ શરૂ કરીને માર્ચ મહિનામાં પૂરું કરશે. રોડ્સ મિનિસ્ટર જેની એચિસને જણાવ્યું છે કે આ વિશાળકાય મશીનોને જમીનની અંદર જ એસેમ્બલ કરવામાં આવ્યા છે, જે 100 મીટરથી વધુ લાંબા અને 15.7 મીટર પહોળા છે. અને બુલેટિનના અંતે એક અનોખા અને ચોંકાવનારા સમાચાર. ન્યૂ સાઉથ વેલ્સના અધિકારીઓએ રાજ્યના સેન્ટ્રલ વેસ્ટમાં આવેલા બાથર્સ્ટ ખાતેના એક કોમર્શિયલ બ્રીડર પાસેથી હજારોની સંખ્યામાં ગેરકાયદેસર કોકરોચ જપ્ત કર્યા છે. પર્યાવરણ અને જળ વિભાગના જણાવ્યા અનુસાર આ અઠવાડિયે જપ્ત કરાયેલા 1 લાખ જેટલા જીવોમાં ડુબિયા અને માડાગાસ્કર હિસિંગ વંદાઓનો સમાવેશ થાય છે. આ પ્રજાતિને ઓસ્ટ્રેલિયામાં કાયદેસર રીતે આયાત કરી શકાતી નથી અને તેને રાખવી, ઉછેરવી કે વેચવી પણ ગેરકાયદેસર છે. વિભાગે પુષ્ટિ કરી છે કે ઓસ્ટ્રેલિયામાં ગેરકાયદેસર વિદેશી જીવજંતુઓની આ અત્યાર સુધીની સૌથી મોટી જપ્તી છે. તો આ હતા તારીખ 5 જૂનના સમાચાર. આપે સાંભળ્યા SBS ગુજરાતી પર.
1: મિત્રો, ઓસ્ટ્રેલિયામાં હાલમાં જાહેર થયેલા લઘુત્તમ વેતન એટલે કે મિનિમમ વેજમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે, તો એ અંગે વેપારીઓ અને કામદારોના જૂથો જુદી જુદી પ્રતિક્રિયા આપી રહ્યા છે. તો ચાલો તે વિશેની વિગતો મેળવીએ આ અહેવાલમાં.
2: અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો. SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
0: જુલાઈમાં લાખો ઓસ્ટ્રેલિયન કર્મચારીઓના પગારમાં 4.75% વધારો થવા જઈ રહ્યો છે. ફેરવર્ક કમિશને પોતાનો વાર્ષિક વેતન સમીક્ષા રિપોર્ટ જાહેર કર્યો છે. યુનિયન જૂથોએ આ આંકડાને આવકાર્યો છે અને કહ્યું છે કે આનાથી કામદારોને ફરી બેઠા થવામાં મદદ મળશે. બીજી બાજુ

0: બિઝનેસ જૂથોનું કહેવું છે કે આ પગલાંથી મોંઘવારી હજુ વધશે અને વેપારીઓ પર વધુ દબાણ આવશે. વિગતે સમજીએ આ અહેવાલમાં. સમગ્ર ઓસ્ટ્રેલિયામાં લાખો કામદારોને તેમના પગારમાં 4.75% વધારો મળશે, કારણ કે ફેરવર્ક કમિશને આ રીતની વાત તેના વાર્ષિક લઘુત્તમ વેતન અને એવોર્ડ સ્કેલ રિવ્યુમાં જાહેર કરી છે. ફેરવર્ક કમિશનના પ્રમુખ જસ્ટિન એડમ હેચરે આ નિર્ણયની જાહેરાત કરી છે અને આ વધારો 1 જુલાઈથી લાગુ થશે.
1: Approximately 21.1% of all employees in Australia, amounting to almost 2.8 million people, are paid at an applicable minimum wage rate under a modern award. Accordingly, such employees and their employers are those principally affected in a direct way by this decision.
0: ગયા વર્ષના 3.5% પગાર વધારા અને એપ્રિલમાં 4.2% મોંઘવારી દર પછી વાસ્તવિક વેતનનો તફાવત વધી રહ્યો છે. રિઝર્વ બેંકના અંદાજ મુજબ જૂનના અંત સુધીમાં મોંઘવારી 4.8% પહોંચી શકે છે, તેથી આ તફાવતને ઘટાડવા 5% વધારાની જરૂર હતી. જો કે જસ્ટિસ હેચરનું કહેવું છે કે કમિશને એવું નક્કી કર્યું છે કે આટલો મોટો વધારો આપવો એ જવાબદારી ભર્યું કે practical nathi.
1: Taking into account all of these matters, we have concluded regrettably that it would not be practicable or responsible in the current uncertain circumstances to award a real wage increase for employees reliant on modern award wage rates that would be sufficient to close the real wage gap entirely.
0: Anirnayma jivan nirvah kharch nu dabaan e ek moti chinta no vishay rahyo, karan ke vatti mongvarie parivaro ne moto phatko padyo chhe. આ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ફેરવર્ક કમિશને સૌથી ઓછો પગાર મેળવતા કર્મચારીઓ માટે વધારે મોટા પગાર વધારાની જાહેરાત કરી છે. જસ્ટિસ હેચર કહે છે કે લઘુત્તમ પગારવાળા મોર્ડન એવોર્ડ વર્ગીકરણને તબક્કાવાર રીતે નાબૂદ કરવાથી જે લોકો સૌથી ઓછો કમાય છે તેમને હકીકતમાં 6% પગાર વધારો મળશે.
1: These adjustments will result in the lowest wage rate in the modern award system applicable to ongoing employment being $1,004.90 per week or $26.44 per hour and the lowest wage rate applicable to entry level employment for a period of no more than 6 months being $978.10 per week or $25.70 per hour. Our estimate that this will affect about 100,000 of the lowest paid employees.
0: Australian Council of Trade Unions 6% વધારાની માંગ કરી રહી હતી, જે અત્યાર સુધીનો રેકોર્ડ બ્રેક સૌથી મોટો વધારો બની શક્યો હોત. ઓસ્ટ્રેલિયન કાઉન્સિલ ઓફ ટ્રેડ યુનિયનના પ્રમુખ સેલી મેકમેન્સે આ નિર્ણયને આવકાર્યો છે.
2: This is a really good outcome for everyone struggling with cost of living, in particular of course lowest paid Aussies are the ones that are struggling the most with cost of living and they need this pay rise absolutely. This will allow them to not just pay their bills but to start making up some of what they've lost since 2021. One of the big things that the Fair Work Commission said today is that they recognise that previous inflation after COVID left low-paid workers behind where they were in 2021. And so today they've decided not just that people should keep up with cost of living with inflation, but start to continue to get ahead. And that's really, really welcome.
0: બીજી તરફ માલિકોના જૂથો થોડાક માપસરના વધારાની માંગ કરી રહ્યા હતા અને તેમની દલીલ એવી હતી કે 6% વધારો વ્યવસાયો પર વધુ દબાણ લાવશે અને તેનાથી નાદારી એટલે કે ઇન્સોલ્વન્સીના કેસમાં વધારો થશે. ઓસ્ટ્રેલિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી 3.5% વધારાની ભલામણ કરી રહી હતી અને એવી દલીલ પણ કરી હતી કે અન્ડરલાઇંગ ઇન્ફ્લેશન જે એપ્રિલમાં 3.4% હતું તે વધારો સારો માપદંડ હતો. ઓસ્ટ્રેલિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પોલિસી ચીફ ડેવિડ એલેક્ઝાન્ડરનું કહેવું છે કે વ્યવસાયોને આ પરિણામનો સામનો કરવામાં ઘણી મુશ્કેલી પડશે.
3: For some small businesses, this will be too much to bear. So they're being asked to wear an increase in their wage costs of 4.75%. So for some businesses, they will pass that on and it'll end up in inflation. For others, they'll wear it themselves. It could be the tipping point for some businesses. Others will scale back their investment intentions. So this is not good news for the business community.
0: આ નિર્ણય લેવાય તે પહેલા જ સરકારે એવા પહેલાર વધારાની માંગ કરી છે જે ટકી શકે હોવો હોય, પણ તેમણે કોઈ ચોક્કસ આંકડાની ભલામણ કરી નહોતી. ટ્રેઝરર જીમ ચાલમર્સે કહ્યું કે આ એ જ પગાર વધારો છે જેના માટે ઓસ્ટ્રેલિયાનો હકદાર છે.
4: This is the sustainable real wage increase that the government has called for, and we're pleased to see it delivered in today's decision. This means that the minimum wage is up more than $12,000 a year since we came to office 4 years ago. It's about a 30% increase in the minimum wage, which is a very good thing. When it comes to these cost of living pressures that Australians are confronting right now, we see decent pay as part of the solution, not part of the problem. And so we're pleased to see those cost of living pressures recognised by the Commission in this very welcome decision.
0: આ નિર્ણયની અસર ભલે દર 5માંથી 1 કર્મચારી પર પડતી હોય, પરંતુ તે દેશના કુલ વેતન બિલના માત્ર 11.2% જેટલું જ છે. પણ અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે આ નિર્ણય તમામ સેક્ટરમાં પગાર વધારાની માંગણી પર અસર કરી શકે છે. શેડો ડિફેન્સ મિનિસ્ટર જેમ્સ પેટરસને સ્કાય ન્યૂઝને જણાવ્યું કે આ નિર્ણય જરૂરી હતો, પણ તે લાંબા ગાળા માટે ટકી શકે તેવો નથી.
5: Look, I never begrudge a pay rise for Australian workers, and I understand why in Labor's high inflation environment this is necessary to stop Australian workers going even further backwards than they already have over the last 4 years. This is just about treading water, keeping them at the level that they've been at in recent years. But the core of the problem is out of control inflation, and we need to get that urgently under control.
0: SBS News Martin, Sydney Langnau Ahewal. આપે સાંભળ્યો સુષેણ દેસાઈ પાસેથી SBS ગુજરાતી પર.
6: મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
7: Con Spectrum TV no me pierdo ni un partido porque tengo todas mis aplicaciones favoritas juntas. Golazo. Más TV en vivo y todos los canales de deportes. ¡Se va! ¡Se va! ¡Se fue! Todo en un mismo lugar, sin pagar extra. ¡Canasta! Un plan, un precio, un lugar y todos sus deportes. Visita spectrum.com/todatuTV para más información.
8: Geico knows there's a home you and a road you. Right now you're hearing home you. He's not in an RV. He's at home on a stair machine.
9: And staring at a not-so-motivational poster on my wall.
8: Meanwhile, Road You never lacks motivation, because he's in an RV covered by Geico, with RV specialists who are as passionate about RVs as you. In fact, he only stares at views from on top of a mountain.
10: I'm on top of the world!
8: How's that for motivation, home you? It feels good to be Road You. It feels good to Geico.
11: મિત્રો, વિરામ પછી હું વત્સલ પટેલ SBS ગુજરાતીના કાર્યક્રમમાં તમારું સ્વાગત કરું છું. અમારા નિયમિત શ્રોતા હેમલતાબેન પુરોહિત મેસેજમાં જણાવી રહ્યા છે કે જય શ્રી કૃષ્ણ વત્સલભાઈ અને સમગ્ર ટીમને. તેઓ મેસેજમાં લખી રહ્યા છે કે છેલ્લા એક અઠવાડિયાથી તેમને મીરાનીબેન અને સુશેનભાઈનો અવાજ સાંભળવા મળ્યો નથી, લાગે છે કે બંને રજા પર છે. અને તેઓ આગળ લખી રહ્યા છે કે પ્રોગ્રામ ખૂબ જ સરસ રીતે પ્રસ્તુત થઈ રહ્યો છે અને તેમને ગયા કાર્યક્રમમાં રજૂ કરવામાં આવેલા ગીતો પણ ગમ્યા હતા. આભાર.

0: Did you know that distance and physical barriers, especially common in larger or multi-story homes, can reduce the strength of your Wi-Fi signal and slow down your internet? For setup tips on how to get the best out of your NBN connection, visit nbn.com.au/checkyoursetup.
1: રમાવેલા ગીતો પણ ગમ્યા હતા. આભાર હેમલતાબેન આપના મેસેજ માટે.
2: હેમલતાબેન, તમારી વાત સાચી છે. મીરાની બેલ હા રજા પર છે, પણ હું તો આ મેલબર્ન સ્ટુડિયોમાં આપની સાથે હાજર જ છું અને જોડાયેલો જ છું. આશા છે કે આપને આજનો કાર્યક્રમ ગમતો હશે. આ સાથે જ રેખાબેન એક સંદેશ મોકલ્યો છે કે હાલમાં તેમને ત્રણ અલગ અલગ ઋતુઓ જોવા મળે છે અને એની સાથે તેઓ અનુકૂલન સાધીને ત્રણેયને માણી રહ્યા છે. અને આવા સમયે પણ સ્વાસ્થ્ય સારું જાળવીને ખુશ રહેવું એ જ સારું રહે છે. આભાર રેખાબેન આપના મેસેજ માટે. મિત્રો, બ્રેક પહેલાં આપણે માણ્યા ઓસ્ટ્રેલિયાના સમાચાર અને જાણ્યું કે કેવા પડઘા પડી રહ્યા છે મિનિમમ વેજના વધારાની જાહેરાત બાદ. વત્સલભાઈ, આપણે આગળ વાત કરી એ જ વાતને જો જરા આગળ વધારીએ તો એવી કેટલી વસ્તુઓ છે જે આપણે માણસો કરીએ છીએ જે આપણને કદાચ બધાને વિચિત્ર લાગે.
1: ખૂબ જ સાચી વાત સુશેનભાઈ. પહેલા ઘરમાં પ્રકાશ આવે એટલે બારીઓ બનાવીએ અને પછી એ જ તડકાને એ જ રોશનીને રોકવા માટે બારી પર પડદા લગાવીએ. ગાડીમાં બેસી 2 કિલોમીટર દૂર જિમ્નેશિયમમાં જઈએ અને એ જ જિમમાં લાઇટ બિલ બાળી 2 કિલોમીટર ટ્રેડમિલ પર ચાલીએ. આ માણસ બરાબર નથી.
2: વત્સલભાઈ, આપની વાત એકદમ સાચી છે અને મને તો આના પરથી કવિ હિતેન આનંદપરાની એક આખી ગઝલ યાદ આવી ગઈ. તમે કહો તો 2-3 શેર રજૂ કરું.
1: બિલકુલ.
2: કે ભાઈ, સમી સાંજે દરિયા કિનારે જવું તોય દરિયા તરફ પીઠ રાખી એ લોકો ને ગાડીને જોયા કરે છે. આ માણસ બરાબર નથી.
1: વાહ.
2: હતા બાળકો જ્યારે નાના કદીએ સમય એને આપ્યો નહીં, હવે એના શૈશવ માટે ટળવળે છે. આ માણસ બરાબર નથી.
1: વાહ સુશેનભાઈ.
2: ઉપેક્ષા ઉપેક્ષા ઉપેક્ષા ઉપેક્ષા કરી જેની જીવનમાં કાયમ દિવાલો પર એની તસવીરો મળે છે.
1: આ માણસ બરાબર નથી. વાહ સુશેનભાઈ, વાહ.
2: ન કુદરત, ન ઈશ્વર, ન દુનિયા, અરે સૌ સ્વજનથી એ છેટો રહે છે. બસ પોતાના માટે જીવે છે મરે છે. આ માણસ બરાબર નથી. અને છેલ્લે કે લક્ષ્મીની જેમ લાગણીઓ ગણે છે. આ માણસ બરાબર નથી. ગણે છે ને ઓછી પડે તો લડે છે. આ માણસ બરાબર નથી.
1: વાહ સુશેનભાઈ. હવે આ માણસ બરાબર છે કે નહીં એ વાત પર આપણે વિરામ આપીએ અને કાર્યક્રમમાં આગળ વધીએ અને મેળવી લઈએ ભારતના સમાચાર ભવેનભાઈ કચ્છી પાસેથી.
3: નમસ્કાર શ્રોતા મિત્રો, 4 જૂન ગુરુવારની રાત્રિ સુધીના ભારતના મુખ્ય સમાચાર પર નજર નાખીએ. નવી દિલ્હીમાં એક તરફ ભારત અને અમેરિકા વચ્ચે મેગા ટ્રેડ ડીલને આખરી ઓપ આપવાની તૈયારી ચાલી રહી છે, ત્યારે જ અમેરિકાએ ભારતને મોટો ઝાટકો આપ્યો છે. અમેરિકન વ્યાપાર પ્રતિનિધિ કાર્યાલય દ્વારા રજૂ કરાયેલા એક પ્રસ્તાવમાં ભારત સહિત તેના કેટલાક અગ્રણી ભાગીદાર દેશો પર 10-12.5% સુધીનો વધારાનો ટેરિફ લાદવાની ભલામણ કરાઈ છે. આ ચોંકાવનારા નિર્ણયને કારણે ભારતીય બજારો અને નિકાસકારોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે અમેરિકાની ટેરિફની ધમકીઓ વચ્ચે ભારતે સ્પષ્ટ જવાબ આપ્યો છે કે કલમ 301ની કાર્યવાહી હેઠળ ઊભા થયેલા વેપાર મુદ્દે અમેરિકા સાથે તેઓ સતત સંપર્કમાં છે. ભારતીય વાણિજ્ય મંત્રાલયે કહ્યું કે દેશ 2 ફેબ્રુઆરી 2026ના રોજ જાહેર કરાયેલા ટ્રેડ માળખા અનુસાર કરારને આખરી ઓપ આપવા માટે અમેરિકા સાથે સમાંતર રીતે ચર્ચા કરી રહ્યો છે. આ સ્થિતિ પર ઝીણવટ ફરી નજર રખાઈ રહી છે જેથી સ્થાનિક નિકાસકારોના હિતોનું રક્ષણ કરી શકાય. અમેરિકાના વ્યાપાર કરાર કાર્યાલયે જણાવ્યું છે કે અમારા અભ્યાસ બાદ એવું તારણ નીકળ્યું છે કે 60 જેટલા દેશોમાં બળજબરીપૂર્વકની મજૂરી સાથે ઉત્પાદનો થતા હોય છે, તેથી અમારા કાયદા મુજબ આ વધારાની

0: Did you know that distance and physical barriers, especially common in larger or multi-story homes, can reduce the strength of your Wi-Fi signal and slow down your internet? For setup tips on how to get the best out of your NBN connection, visit nbn.com.au/checkyoursetup.
1: માલવીય નગરમાં બુધવારે એક હોટલમાં આગ લાગવાથી 21 લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટનામાં એવા ઘણા લોકોના મૃત્યુ થયા છે જેઓ નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં પોતાની અથવા પોતાના પરિવારના સભ્યોની સારવાર કરાવવા માટે અહીં રોકાયા હતા. મૃતકોનો જીવ ભલે આગની જ્વાળાઓએ લીધો હોય, પરંતુ ઘટના બાદ સામે આવેલી બેદરકારીઓ પરથી સ્પષ્ટ થાય છે કે આ પ્રકારના અકસ્માતને જાણે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જે બહુમાળી ઇમારતમાં 6 રૂમ માટે રહેવાની જગ્યાને મંજૂરી મળી હતી, ત્યાં 4 ગણા વધારે એટલે કે 24 રૂમ વાળી હોટલ ચલાવવામાં આવી રહી હતી. પીડિતોમાં મોટાભાગના વિદેશી નાગરિકો પણ સામેલ છે, જેઓ મોઝામ્બિક, નાઇજીરિયા, સોમાલિયા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના નાગરિકો હતા. હોટલ એક સાંકડી ગલીમાં આવેલી છે. ઇમારતના બેઝમેન્ટમાં રસોડું હતું. ઘટનામાં આટલી મોટી સંખ્યામાં થયેલા મોત માટે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હોટલ પાસે ફાયર સેફટી માટે અપાતું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ઉપલબ્ધ નહોતું. આગની ઘટના સામે લડવા માટેની કોઈ વ્યવસ્થા ત્યાં ઉપલબ્ધ નહોતી. 4 માળની આ ઇમારતમાં પ્રવેશ અને બહાર નીકળવા માટે માત્ર એક જ દરવાજો હતો. આ કારણે લોકો સમયસર બહાર નીકળી શક્યા નહીં. કેટલાક લોકો બેઝમેન્ટમાં બનેલા રૂમમાં હતા, પરંતુ બેઝમેન્ટના દરવાજે તાળું મારેલું હતું. બચાવ કામગીરી માટે પહોંચેલી ટીમે તાળું તોડીને લોકોને બહાર કાઢ્યા હતા. ઘણા લોકો આગની જ્વાળાઓમાં જીવતા બળી ગયા, તો ઘણા લોકો ધુમાડાને કારણે ગૂંગળામણ થવાથી જીવ ચાલ્યા ગયા. કેટલાક લોકોએ બારીઓમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ ઇમારતના ઓરડાઓની બારીઓ સજ્જડ બંધ હતી, તેથી ધુમાડાને બહાર નીકળવાનો માર્ગ જ નહોતો. અગ્નિશમન દળ માટે પણ બચાવ કામગીરી કરવી ઘણી કઠિન રહી હતી. જે મુસાફરોને ફ્લાઇટ પકડતા પહેલા એરપોર્ટ પર સેલ્ફી લેવા, ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવા અથવા ટ્રાવેલ વ્લોગ રેકોર્ડ કરવાનો શોખ હોય, તેઓ માટે કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયાના યુગમાં એરપોર્ટ કન્ટેન્ટ બનાવવું સામાન્ય બની ગયું છે. ઘણા મુસાફરો ચેક ઇનથી લઈને બોર્ડિંગ અને રનવે સુધીના વિડીયો રેકોર્ડ કરે છે અને તેને સોશિયલ મીડિયામાં શેર કરે છે. ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને એરપોર્ટના સંવેદનશીલ વિસ્તારોમાં અનધિકૃત ફોટો અને વિડીયો રેકોર્ડિંગ અંગે કડક ચેતવણી જારી કરી છે. જો કોઈ મુસાફર સુરક્ષા સંબંધિત વિસ્તારોમાં પરવાનગી વિના વિડીયો બનાવતો કે ફોટો પાડતો જોવા મળે છે તો તેનો મોબાઈલ ફોન જપ્ત થઈ શકે છે. એટલું જ નહીં, ગંભીર કિસ્સાઓમાં મુસાફરનું નામ નો ફ્લાય લિસ્ટમાં પણ મૂકી શકાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર ટ્રાવેલ વ્લોગ્સ અને રીલ્સના ક્રેઝને કારણે ઘણીવાર એવી માહિતી જાહેર કરવામાં આવે છે જે સુરક્ષા સંદર્ભે સંવેદનશીલ હોઈ શકે છે. નવી માર્ગદર્શિકા અનુસાર મુસાફરોને એરપોર્ટના સુરક્ષા જાંચ કરતા કાઉન્ટર, બોર્ડિંગ ગેટ, રનવે, બસ સ્ટોપ, વિમાન હેન્ડલિંગ વિસ્તારો અને એરપોર્ટ એપ્રોન વિસ્તારોમાં રેકોર્ડિંગ કરવા પર પ્રતિબંધ જાહેર કરાયો છે. આ નિયમોનું ઉલ્લંઘન કરનારા મુસાફરો પર તાત્કાલિક કાર્યવાહી થઈ શકે છે. અધિકારીઓ પાસે વિડીયોઝ અથવા ફોટો ડિલીટ કરવાની, દંડ લાદવાની, નિરીક્ષણ માટે મોબાઈલ ફોન અથવા કેમેરા જપ્ત કરવાની અને વધુ કાર્યવાહીની ભલામણ કરવાની સત્તા રહેશે, જેમાં વારંવાર ઉલ્લંઘન કરનારાઓ પર હવાઈ યાત્રા પર પ્રતિબંધ સુધીના પગલાં લેવામાં આવશે. થોડા દિવસો પહેલા એરપોર્ટના ટર્મેક પર મુસાફરો વિદેશમાં હરોળમાં ઉભા રહીને વિમાનમાં બેસી રહ્યા હતા ત્યારે મુસાફરોના એક જૂથે સમૂહ નૃત્ય સેલ્ફી ખેંચવા કર્યું હતું અને આ વિડીયો વાયરલ બન્યા પછી ભારતીય ઉડ્ડયન વિભાગ ગંભીર બન્યું હોવાનું જ મનાય છે. યુદ્ધ વિરામ અને શાંતિની મંત્રણા વચ્ચે અમેરિકા અને ઈરાન ફરીથી પાછા યુદ્ધના મેદાને આવી ગયા છે. ઈરાને કુવૈતમાં અમેરિકાના બેઝ અને એરપોર્ટ પર કરેલા હુમલામાં 1 ભારતીયનું મૃત્યુ થયું હતું. આ સાથે અખાત યુદ્ધમાં કોઈ જ સંબંધ નહીં હોવા છતાં ભોગ બનેલા ભારતીયોની સંખ્યા 10 પર પહોંચી છે. કુવૈત ખાતેના ભારતીય રાજદૂતવાસે આ બદલ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. કુવૈતના લશ્કરે પણ જણાવ્યું હતું કે ઈરાનના હુમલામાં ભારતીયોનું મોત થયું છે અને બીજા કેટલાકને ઈજા પહોંચી છે. આ અગાઉ 30 માર્ચના રોજ ઈરાને પાવર અને ડિસેલિનેશન પ્લાન્ટ પર કરેલા હુમલામાં પણ 1 ભારતીયનું મૃત્યુ થયું હતું. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ પક્ષ પર મોટા રાજકીય ધરતીકંપનો સામનો કરવાનો નોબત આવી છે. પક્ષમાંથી બરતરફ કરવામાં આવેલા ધારાસભ્ય રૂતબ્રત બેનર્જીના દાવાએ મમતા બેનર્જીની મુશ્કેલીઓમાં અનેક ગણો વધારો કરી દીધો છે. રુતબ્રત બેનર્જી

ને બરતરફ કરાતા તરત જ તે સક્રિય થયા હતા અને તેમના સમર્થનમાં 60 ધારાસભ્યોએ જૂથ બનાવ્યું હતું અને તેઓએ વિધાનસભા અધ્યક્ષ રતિન્દ્ર બોઝ સમક્ષ ધારાસભ્યોના સમર્થન અંગેનો પત્ર રજૂ કર્યો હતો. સ્પીકરે આ બળવાખોર જૂથને માન્યતા આપી દીધી છે, જેનાથી પાર્ટીના સત્તાવાર નેતૃત્વ સામે મોટું સંકટ ઊભું થયું છે. આ જૂથે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઋતુવ્રત બેનર્જીને ધારાસભ્યોના વડા અને મમતા બેનર્જીને જ પક્ષના પ્રમુખ તરીકે માન આપે છે, પરંતુ અભિષેક બેનર્જીના નેતૃત્વ અને તેમના નિર્ણયોને સ્વીકારવાનો તેમણે સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. જો ઋતુવ્રત બેનર્જી વિધાનસભામાં તેની સાથે 60 ધારાસભ્યો છે તે પુરવાર કરશે તો મહારાષ્ટ્રમાં જેમ શિવસેના અને એનસીપીના બે ભાગ પડી ગયા છે તેવી સ્થિતિ તૃણમૂલ કોંગ્રેસમાં પણ સર્જાઈ શકે છે. આગળ જતા ઋતુવ્રત બેનર્જીનું જૂથ પોતાના પક્ષનું અલગ નિશાન માગી શકે છે. મમતા બેનર્જીએ ભાજપ સરકારના દબણ સામે ધરણા જાહેર કર્યા છે ત્યારે તેમાં પણ ધારાસભ્યોની જૂજ ગણી શકાય તેવી હાજરી જોવા મળે છે. તે સ્પષ્ટ કરે છે કે મમતા બેનર્જીને ધીમે ધીમે હાંસિયામાં ધકેલી દેવા એક મોટું જૂથ સક્રિય બન્યું છે. તૃણમૂલ કોંગ્રેસના 80 ધારાસભ્યો પૈકી 60થી વધારે હવે મમતા બેનર્જી સાથે નથી તેમ કહી શકાય. તો આ હતા ભારતના કેટલાક મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.

0: મિત્રો, હવે સાંભળીએ એક સદાબહાર, જોરદાર, મજેદાર, ધુઆંધાર ગુજરાતી ગીત. અતુલ્ય સુરના મહેર એવા ગાયક મુકેશના સ્વરમાં.
1: નજરના

0: Sigue conectado ante lo inesperado con Invincible Wi-Fi de Spectrum. Invincible Wi-Fi te mantiene conectado con internet con fibra óptica, red 5G automática y batería de respaldo de 8 horas para que nada te detenga. Trabaja, haz streaming, sigue conectado con amigos y familia, pase lo que pase. Nada te detiene con Invincible Wi-Fi de Spectrum. Aplican restricciones, servicio no disponible en todas las áreas.
1: sbs.com.au/gujarati ને તમારું હોમ પેજ બનાવો. તાજા સમાચારો, સાંપ્રત ઘટનાઓ તથા મનોરંજન માટે sbs.com.au/gujarati ની મુલાકાત લો. શું તમને SBS ગુજરાતી સાંભળવું ગમે છે? આવો આપણા સંવાદને અમારા ફેસબુક પેજના માધ્યમથી આગળ વધારીએ. અમારું પેજ લાઈક કરો અને તમારા વિચારો અમને જણાવો. SBS ગુજરાતી ફેસબુક પર.
2: મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. કાર્યક્રમમાં હવે આપણે આગળ વધીએ અને મેળવી લઈએ ભારતના એક અન્ય અગત્યના સમાચાર. પ્રસ્તુત કરે છે ભવેનભાઈ કચ્છી.
3: નમસ્કાર શ્રોતા મિત્રો, 4 જૂન ગુરુવારની રાત્રિ સુધીના ભારતના મુખ્ય સમાચાર પર નજર નાખીએ. રાષ્ટ્રધ્વજ એ માત્ર કાપડનો ટુકડો નથી, પરંતુ કરોડો લોકોના ગૌરવ, આસ્થા અને સન્માનનું પ્રતીક છે. ભારતના તિરંગા પ્રત્યે આપણને સૌને એવો જ અહોભાવ છે. જ્યારે આપણા તિરંગાનું અપમાન થાય ત્યારે સ્વાભાવિક છે કે દુનિયાભરમાં વસતા ભારતીયોનું દિલ દુભાય. તાજેતરમાં અમેરિકાના ટેક્સાસમાં એક એવી જ આઘાતજનક ઘટના જોવા મળી હતી. ટેક્સાસના ફ્રિસ્કો સિટી હોલની બહાર એક વ્યક્તિએ જાહેરમાં ભારતીય ધ્વજ ફાડી નાખ્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ઇન્ટરનેટ પર ભારે આક્રોશ અને ઉગ્ર ચર્ચા ફાટી નીકળી છે. આ વિડીયોમાં જે વ્યક્તિ આવું કૃત્ય કરી રહી છે તે ટેક્સાસનો સ્થાનિક રહેવાસી ક્લેટન વોકર છે. તે ઉત્તર ડલાસ વિસ્તારમાં એક ભારતીય ઇમિગ્રેશનના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યો હતો. વિડીયોમાં એવું પણ જાહેર જોઈ શકાય છે કે આ શરમજનક કૃત્ય દરમિયાન તે હાજર ભીડ તેને પ્રોત્સાહન આપી રહી છે અને તાળીઓ વગાડતી હતી અને ભારત માટે અશ્લીલ ભાષામાં વાંધાજનક સૂત્રોચ્ચાર થયા હતા. તે દરમિયાન આ વ્યક્તિ ભારતનો તિરંગો ફાડી રહી હતી. અત્યાર સુધીમાં તેને લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વિડીયો પ્રસાર પામ્યા બાદ લોકોમાં ભારે નારાજગી જોવા મળી છે. ભારતના તિરંગાના આ રીતે થયેલા અપમાન મુદ્દે સોશિયલ મીડિયા પર નફરત ફેલાવનારાઓને જળવાતોડ જવાબ આપવામાં આવ્યો છે કે રાષ્ટ્રધ્વજ ફાડી નાખવાથી દેશની મહાનતાને અસર નથી થતી. યુઝર્સ એમ પણ લખ્યું છે કે અમેરિકામાં ભારતીયો તેમના શિક્ષણ, ખંત અને જુદા જુદા ક્ષેત્રોમાં કુને કેળવીને આગળ આવ્યા છે અને અમેરિકાના અર્થતંત્રમાં પણ યોગદાન આપે છે. ભારતીયોને અમેરિકાની કંપનીઓ તેમની જરૂરિયાત હોય કાયદેસર પ્રક્રિયા બાદ નોકરી આપતી હોય છે તેમ પણ જણાવવામાં આવ્યું હતું. તો આ હતા ભારતના કેટલાક મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.

0: મિત્રો, આજે પહેલી ગઝલ વાંચી અને શ્રોતાઓના ઘણા સારા પ્રતિસાદ મળ્યા તો યાદ આવ્યું, અને પછી જે આપણે અહેવાલ સાંભળવાના છીએ તે જાણીને સૌથી પહેલાં મને યાદ આવ્યા ખલીલ ધંતેજવી સાહેબ. ખલીલ ધંતેજવી સાહેબનો એક બહુ જોરદાર શેર કે સુખચેન તો કર્તવ્ય વગર ક્યાંથી લાવશો, સુખચેન તો કર્તવ્ય વગર ક્યાંથી લાવશો, અને દુઆ તો મળી જશે પણ તેની અસર ક્યાંથી લાવશો, બંગલો તો ઓછે વત્તે ગમે ત્યાં મળી જશે, બંગલો તો ઓછે વત્તે ગમે ત્યાં મળી જશે પણ જેને ઘર કહી શકાય એ ઘર ક્યાંથી લાવશો. તો આ ઘરની કિંમતોની જ વાત કરવાની છે, ઘર નહીં કહી શકાય પણ મકાનની કિંમતોની વાત કરવાની છે. અને અહેવાલ છે કે મેલબર્ન અને સિડનીમાં મકાનની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. તો ચાલો મેળવી લઈએ આ અંગેનો એક અહેવાલ. પ્રસ્તુત કરે છે વત્સલભાઈ પટેલ.
1: SBS ગુજરાતી રેડિયો પર, મોબાઈલ પર અને ઓનલાઈન

0: રિસર્ચ એજન્સી કોટાલિટીના તાજા આંકડા મુજબ ઓસ્ટ્રેલિયાના બે સૌથી મોટા શહેરોમાં ઘર ખરીદવાનું હવે થોડું સસ્તું થયું છે. મે મહિનામાં સિડનીમાં ઘરોના ભાવ 0.9% અને મેલબર્નમાં 0.8% જેટલા ઘટ્યા છે. ઓસ્ટ્રેલિયન કેપિટલ ટેરેટરીમાં પણ 0.2% જેટલો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે અન્ય રાજ્યો અને પ્રદેશોની રાજધાનીઓમાં ભાવ વધ્યા છે, પણ આ વધારો પહેલા કરતાં થોડો ધીમો પડ્યો છે. તો આવો તે અંગેની વધુ વિગતો અહેવાલમાં મેળવીએ. ઓસ્ટ્રેલિયાના બે સૌથી મોટા શહેરો ઘરોના ભાવના ઘટાડામાં સૌથી આગળ છે, જ્યારે સમગ્ર દેશમાં મે મહિના માટે કોટાલિટીનો નેશનલ હોમ વેલ્યુ ઇન્ડેક્સ એકદમ સપાટ રહ્યો છે. બંનેમાંથી એકે માર્કેટમાં પૂરા 1% ઘટાડો નથી નોંધાયો, પરંતુ સિડનીમાં ઘરોના ભાવ 0.9% જેટલા ઘટ્યા છે, જ્યારે મેલબર્નમાં આ ઘટાડો 0.8% જેટલો રહ્યો છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં નોંધાયેલી તેમની સૌથી ઊંચી સપાટી કરતાં આ આંકડો 2-3% જેટલો નીચો છે. તો દેશની રાજધાની એટલે કે ઓસ્ટ્રેલિયન કેપિટલ ટેરેટરીમાં પણ ઘરોના ભાવ 0.2% જેટલા ઓછા થયા છે. કોટાલિટીનું કહેવું છે કે બાકીની રાજધાનીઓમાં ભાવ વધતા રહ્યા છે, પરંતુ તેમાં હવે પહેલા જેટલી તેજી રહી નથી. દેશના અન્ય શહેરો જેમ કે પર્થ અને ડાર્વિનમાં 1.5% માસિક ઉછાળો, જ્યારે બ્રિસ્બેન અને હોબાર્ટમાં 0.9% અને એડિલેડમાં 0.5% વધારો જોવા મળ્યો છે. ગઠબંધન પક્ષ તરફથી ટ્રેઝરરી બાબતોના પ્રવક્તા ટીમ વિલ્સન જણાવી રહ્યા છે કે આ ભવિષ્યને લઈને આશાના અભાવની એક નિશાની છે.
1: The reason house prices are feeling an adjustment is because people aren't confident about their future. I'll never welcome a time where Australians feel less confident about their future.
0: કોટાલિટીના ટીમ લોલેસ જણાવી રહ્યા છે કે કેન્દ્રીય બજેટ તો ઘણા બધા કારણોમાંનું માત્ર એક કારણ છે.
2: There's a lot of reasons for this this flat outcome in our national index. You can go all the way back to the end of last year when affordability challenges and serviceability pressures were starting to slow the market. But then since then, we've obviously seen 75 basis points of rate hikes. We've seen a crisis in confidence amid what's happening in the Middle East and higher fuel costs. And now we've seen the federal budget handed down, which we're expecting to be a disincentive for investment activity as well. So there's a whole range of things, but I think foundationally this really started late last year and has been gathering some momentum.
0: બજારમાં એવી અટકળો છે કે પ્રોપર્ટીના ભાવ 10% સુધી પણ ઘટી શકે છે, પરંતુ ટ્રેઝરર જીમ ચાલ્મર્સ જણાવી રહ્યા છે કે ટ્રેઝરરી મોડેલ દર્શાવી રહ્યું છે કે ઘરના ભાવ સતત વધતા જ રહેશે.
3: Obviously I'm aware that there are a number of different forecasts about the outlook for house prices. The treasury modelling that we provided in some detail on budget night says that the treasury expects house prices to continue to grow but about 2% more slowly than before. That's about $19,000 on the median house price, and so that's treasury expectations, but I acknowledge that different organisations and different entities have different forecasts. Once again, the budget is not the only factor when it comes to what's happening in our housing market. We have seen multiple interest rate hikes in recent months. We have got a softening of economic conditions more broadly as a consequence of the war in the Middle East, and so we're seeing all of that play out.
0: જો કે બજેટમાં કરવામાં આવેલા ટેક્સના ફેરફારો ઘરોના ભાવ ઘટાડવા માટેનું એકમાત્ર કારણ નથી. ટીમ લોલેસ જણાવી રહ્યા છે કે તેની સીધી અસર ઓક્સન ક્લિયરન્સ રેટ એટલે કે હરાજીના ક્લિયરન્સ દરો પર જોવા મળી રહી છે.
2: Last weekend the early numbers came in at 54%, which was the lowest clearance rate we've seen since April of 2020, just as COVID was becoming a thing. So I think there's some clear indirect evidence that the budget's had a negative impact on sentiment, and we are expecting that'll flow through over the coming months.
0: પરંતુ જીમ ચાલ્મર્સ જણાવે છે કે ક્લિયરન્સ રેટ પર બજેટના નીતિગત ફેરફારો ઉપરાંત રિઝર્વ બેંકના વ્યાજદરમાં વધારા અને વ્યાપક આર્થિક પરિસ્થિતિઓ જેવા બીજા ઘણા પરિબળોની અસર પણ પડે છે.
3: Some of those clearance rates were coming down already, and the budget is not the only factor when people are thinking about those participating in those auctions. But if we are making it easier for first home buyers to get a fair crack at auctions, then that's a good thing. We've only seen the preliminary numbers for Saturday. Some of those preliminary numbers have come up a bit. In other markets, they've gone down a bit. We'll see the final numbers in due course. But the budget is not the only factor when it comes to those auction clearance rates. There are other factors like interest rates, and that's why we had already seen some movement in auction clearance rates.

0: before the budget.
1: અને ભલે ઘરના ભાવ ઘટવા લાગ્યા હોય, પરંતુ ભાડું તો વધતું રહેવાની ધારણા છે. રાષ્ટ્રીય વેકન્સી રેટ અત્યારે માત્ર 1.5% નીચલા સ્તરે છે, જેનો અર્થ એ છે કે માંગ ખૂબ જ વધારે છે અને આ આંકડો હજુ પણ ઊંચો જતો જોવા મળી શકે છે. કોટાલિટીના ડેટા મે મહિનામાં 0.6% વધારો દર્શાવે છે, જે એપ્રિલ મહિનાના આંકડા જેટલો જ હતો, પરંતુ વર્ષ 2026ના પ્રથમ 3 મહિનાની સરખામણીમાં સહેજ ઓછો રહ્યો છે. SBS ન્યૂઝ માટે કોરિન થોમસનો આ અહેવાલ આપે સાંભળ્યો SBS ગુજરાતી પર વત્સલ પટેલ પાસેથી.
2: આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
3: One second, you're enjoying your first day off in forever. Then, mid-lunch, your phone buzzes. A window's been broken at home, and you're miles away. In one second, everything can change. That's why ADT offers security systems with 24/7 monitoring, with tech that helps first responders prioritize your emergency. And with the ADT Plus app, you can stay informed and in control of your home from virtually wherever you are. When every second counts, count on ADT. Visit ADT.com to learn more.
4: Sigue conectado ante lo inesperado con Invincible Wi-Fi de Spectrum. Invincible Wi-Fi te mantiene conectado con internet con fibra óptica, red 5G automática y batería de respaldo de 8 horas para que nada te detenga. Trabaja, haz streaming, sigue conectado con amigos y familia, pase lo que pase. Nada te detiene con Invincible Wi-Fi de Spectrum. Aplican restricciones, servicio no disponible en todas las áreas.
5: કોઈ પણ મોબાઈલ ડિવાઇસ પર રસપ્રદ ઘટનાઓ વિશે માહિતી મેળવો તદ્દન નિઃશુલ્ક. sbs.com.au/ગુજરાતી ની મુલાકાત લો અથવા SBS ઓડિયો એપ ડાઉનલોડ કરો. આજે જ ડાઉનલોડ કરો SBS ઓડિયો એપ અને તમારા મનપસંદ કાર્યક્રમો સાંભળતા રહો. એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે પરથી નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકો છો.
6: મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. મિત્રો, જેમ જેમ માણસનું આયુષ્ય વધ્યું છે તેમ તેમ તેની પીડાઓ બદલાઈ છે. એક જમાનો હતો જ્યારે નવજાત બાળકોના મૃત્યુનો દર ઘણો ઊંચો હતો. માણસે વિજ્ઞાનની સહાયતાથી તેને નીચે લાવવામાં બહુ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. પછી સમય આવ્યો ડાયાબિટીસ કે અન્ય જ રોગો, જેનું કોઈ નિદાન નહોતું, જેની કોઈ દવાઓ નહોતી, તેનાથી મૃત્યુઓ થતા. ધીમે ધીમે માણસે વિજ્ઞાનની મદદથી તેને પણ માત આપી. હવે માણસ એવા રોગોથી મૃત્યુ નથી પામતો. સરેરાશ આયુષ્ય વધ્યું છે તો હવે આ વધતા આયુષ્યથી મગજ પર થતી અસરોને લીધે માણસ અલગ પીડાઓથી પીડાય છે. માણસના મૃત્યુ થવાના કારણો ધીરે ધીરે બદલાઈ રહ્યા છે. એક જમાનામાં ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે મૃત્યુ થતા હૃદયરોગની બીમારીથી. હવે ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ મૃત્યુ થાય છે ડિમેન્શિયા જેવી એક માનસિક બીમારીથી.
1: મિત્રો, ઓસ્ટ્રેલિયામાં ડિમેન્શિયા મૃત્યુનું મુખ્ય કારણ બન્યો છે એ વાત સુસેનભાઈ આપને કરી, પણ આ અહેવાલ થકી જાણીએ કે કયા સંજોગોમાં કેવી રીતે ડિમેન્શિયા થાય છે અને કેમ એ મુખ્ય કારણ બન્યો છે. ચાલો માણીએ આ અહેવાલ.
7: ઓસ્ટ્રેલિયામાં હવે હૃદયરોગ નહીં પણ ભૂલવાની બીમારી એટલે કે ડિમેન્શિયા સૌથી મોટો જીવલેણ રોગ બની ગયો છે. જેમ જેમ લોકોનું આયુષ્ય વધી રહ્યું છે તેમ તેમ આ બીમારીનો ખતરો પણ ઝડપથી વધી રહ્યો છે. ખાસ કરીને મહિલાઓ આ ગંભીર બીમારીનો સૌથી વધુ શિકાર બની રહી છે. પણ આ કોઈ એવી બીમારી નથી જેને રોકી ન શકાય. આપણી જીવનશૈલી થોડી બદલીને તેને અટકાવી શકાય છે. વિગતો જાણીએ આ અહેવાલમાં. વર્ષ 2024ના નવા આંકડાઓ પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં 17,500થી વધુ લોકોના મોત ડિમેન્શિયા અને અલ્ઝાઇમરના કારણે થયા છે. આ આંકડો દેશના કુલ મૃત્યુના 9.4% જેટલો છે. છેલ્લા એક દાયકામાં એટલે કે 10 વર્ષમાં આ બીમારીથી થતા મૃત્યુમાં 39%નો મોટો ઉછાળો આવ્યો છે. આંકડાશાસ્ત્રીઓ આ પાછળનું સૌથી મોટું કારણ આપણી વધતી જતી ઉંમર અને વસ્તીના માળખાને માને છે. આંકડા દર્શાવે છે કે 2024માં

0: બીમારીથી મૃત્યુ પામનાર કુલ લોકોમાં 68% થી વધુ લોકો 75 વર્ષથી ઉપરની ઉંમરના હતા. લોકો હવે લાંબુ આયુષ્ય માણી રહ્યા છે અને આપણી વસ્તીમાં વૃદ્ધોની સંખ્યા વધી રહી હોવાથી આ બીમારી થવાનું જોખમ પણ વધ્યું છે. ખાસ કરીને મહિલાઓ માટે આ બહુ મોટો ચિંતાનો વિષય છે. વર્ષ 2016થી મહિલાઓના મૃત્યુનું સૌથી મોટું કારણ ડિમેન્શિયા રહ્યું છે અને ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં ડિમેન્શિયાથી જીવ ગુમાવનાર કુલ દર્દીઓમાં 62%થી વધુ તો માત્ર મહિલાઓ જ હતી. આ બીમારીની અસર વિસ્તારો પ્રમાણે પણ અલગ અલગ જોવા મળે છે. મોટા શહેરોમાં ડિમેન્શિયા મૃત્યુનું મુખ્ય કારણ છે, જ્યારે દૂરના ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ હૃદયરોગથી જ સૌથી વધુ લોકોના જીવ જાય છે. જો આપણે ભવિષ્યની વાત કરીએ તો ચિત્ર વધુ ડરામણું છે. અત્યારે ઓસ્ટ્રેલિયામાં આશરે 4,33,000 લોકો ડિમેન્શિયાથી પીડાય છે, પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે જો અત્યારે નક્કર પગલાં નહીં લેવાય તો વસ્તી વધારા સાથે 2065 સુધીમાં આ દર્દીઓની સંખ્યા 10,00,000ને પણ પાર કરી જશે. આ માત્ર આંકડાઓ નથી, આની પાછળ હજારો પરિવારોની વેદના છુપાયેલી છે. અને એવું નથી કે આ બીમારી માત્ર વૃદ્ધોને જ થાય છે. લીઝા નામની એક મહિલાની જ વાત લઈએ. લીઝા જ્યારે માત્ર 47 વર્ષની હતી ત્યારે જ તેને અલ્ઝાઇમર હોવાનું નિદાન થયું. તેના પતિ લ્યુકે જણાવ્યું કે લીઝા ધીમે ધીમે બાળકો અને ઘરથી અલિપ્ત થવા લાગી અને બધું જ ભૂલવા લાગી. થોડા સમય પહેલા સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે લ્યુક માટે પોતાની નોકરી, 3 નાના બાળકો અને લીઝાની દેખરેખ એકલા હાથે રાખવી અશક્ય બન્યું. 65 વર્ષથી નાની ઉંમરના દર્દીઓને આજીવન સંભાળ માટે સરકાર તરફથી NDIS હેઠળ મદદ મળે છે, પણ આ સિસ્ટમમાંથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ છે. લ્યુકને પોતાની પત્નીની સંભાળ માટે ફંડ મેળવવા પોતાના જ વિસ્તારના સાંસદને પત્રો લખવા પડ્યા, ભારે આજીજી પણ કરવી પડી. લ્યુક કહે છે કે તે અઠવાડિયાના 15 કલાક તો માત્ર કાગળિયા અને ફોર્મ ભરવામાં જ કાઢતો હતો. લ્યુકનું કહેવું છે કે જો છેવટે તેમને NDIS મદદ ન મળી હોત તો તેમનું ઘર પણ વેચાઈ ગયું હોત અને તેમનો પરિવાર રસ્તા પર આવી ગયો હોત. આટલા કપરા સંજોગો અને ગંભીર આંકડાઓ વચ્ચે એક આશાનું કિરણ પણ છે. સિનિયર ઓસ્ટ્રેલિયન ઓફ ધ યરનો એવોર્ડ મેળવનાર ડિમેન્શિયા નિષ્ણાત પ્રોફેસર હેનરી બ્રોડાટી કહે છે કે આ બીમારીના આંકડા ભલે ડરામણા હોય પણ તેમાંથી ઘણા કેસ આપણે જાતે જ અટકાવી શકીએ તેમ છે. નવું રિસર્ચ જણાવે છે કે દુનિયાભરમાં ડિમેન્શિયાના 45% કેસો માત્ર આપણી જીવનશૈલીમાં ફેરફાર દ્વારા રોકી શકાય છે અથવા તેને મોડા પણ પાડી શકાય છે. પ્રોફેસર બ્રોડાટીએ આ જોખમ ઘટાડવા માટે 4 સીધા અને સરળ રસ્તા બતાવ્યા છે. પહેલો રસ્તો છે કસરત. માત્ર મિત્રો સાથે ધીમે ધીમે ચાલવા જવાથી કામ નહીં ચાલે. તમારે નિયમિત એવી કસરત કરવી પડશે જેનાથી તમને શ્વાસ ચડે અને પરસેવો પડે. બીજો રસ્તો, તમારા મગજને કસરત આપો. ઉંમર વધે તેમ નવું શીખવાનું બંધ ન કરો. કોઈ નવી ભાષા શીખો, નવું કામ શીખો અથવા સામાજિક કાર્યોમાં જોડાયેલા રહો, જેથી મગજ સક્રિય રહે અને વિચારવાની ક્ષમતા વધે. ત્રીજી સૌથી મહત્વની વાત છે તમારો ખોરાક. તમારા ભોજનમાં લીલા શાકભાજી, કઠોળ, ઓલિવ ઓઇલ, બદામ અને અખરોટનો ઉપયોગ વધુ કરો. શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધે તેવો ખોરાક ટાળો અને આલ્કોહોલથી અંતર જાળવો. અને ચોથી અને સૌથી અગત્યની વાત, તમારા માથાની સુરક્ષા કરો. સાયકલ ચલાવતી વખતે કે રમતગમત દરમિયાન હંમેશા હેલ્મેટ પહેરો, કારણ કે મગજને ઈજાથી બચાવવું ખૂબ જ જરૂરી છે. ટૂંકમાં કહીએ તો વધતી જતી ઉંમર અને વસ્તીના કારણે ડિમેન્શિયા ભલે આજે ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટી સ્વાસ્થ્ય સમસ્યા હોય, પરંતુ આપણે આજથી જ આપણા શરીર, ખોરાક અને મગજની માવજત પર ધ્યાન આપીએ તો આ ગંભીર બીમારીને આપણા પરિવારથી દૂર રાખી શકીએ તેમ નિષ્ણાતોનું કહેવું છે. SBS ગુજરાતી પર આ અહેવાલ આપે સાંભળ્યો સુષેણ દેસાઈ પાસેથી.
1: મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
0: મિત્રો, આવતીકાલે છે શનિવાર અને પછી રવિવાર અને ત્યારબાદ છે સોમવારે જાહેર

0: રજા. તો વત્સલભાઈ, તમારો શું પ્રોગ્રામ છે?
1: સુષેણભાઈ, હવે મેલબર્નના વાતાવરણ ઉપર બધો પ્રોગ્રામ રહેલો છે. જો વરસાદ પડે તો ક્યાંય જવાનું નહીં, ઘરમાં બેસીને શાંતિથી ચાની ચુસ્કી મારવાની અને ક્રિકેટ મેચ જોવાની, અને જો તડકો હોય તો ક્યાંક ફરવા જવાનું. તમારો શું પ્લાન છે?
0: વત્સલભાઈ, મારે તો હમણાં બે પુસ્તકો વાંચી રહ્યો છું. એક આલ્બર્ટ કામુનું પુસ્તક છે અને બીજું એક અર્થશાસ્ત્રી છે આપણા ભારતીય મૂળના રુચિર શર્મા. આ બે પુસ્તકો હમણાં, બંને પુસ્તકો એવા વળાંક પર છે કે બેમાંથી એકેને મૂકવાનું મન થતું નથી. એટલે મારા તો શનિ રવિ, મોટે ભાગે સોમવાર એ વાંચવામાં જતા રહે છે.
1: બરાબર. અને મારે શનિવારે કાલે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે. પ્રથમ તો ના કહી શકાય, કારણ કે એકમાત્ર ટેસ્ટ મેચ જ છે, એટલે ભારતમાં રમાવા જઈ રહી છે. તો હું તો એના માટે બહુ જ ઉત્સાહિત છું, કારણ કે આઈપીએલની ફટકાબાજી પછી ટેસ્ટ ક્રિકેટ માણવાનો આનંદ ખૂબ જ અલગ હોય છે.
0: સાચી વાત છે વત્સલભાઈ, ખરેખર આમ કહેવાય ને, બોલું, ટેસ્ટ ક્રિકેટ ઇઝ રિયલ ક્રિકેટ.
1: બિલકુલ.
0: તો મિત્રો, કાર્યક્રમ હવે એના સમાપન પર છે. વાતો અમારી પાસે એટલી બધી છે કે સમય ઘટે, પણ હવે આપણે એક યાદ કરીએ નરસિંહ મહેતાને અને કાપીએ કાર્યક્રમને વિદાય. ફરી મળીશું આવતા અઠવાડિયે. ત્યાં સુધી આપ આપનું અને સ્વજનોનું ખૂબ ધ્યાન રાખજો. મોટાને આદર અને નાનાને વાલ સાથે આવજો.